પછોતાવ વાત કુવારી ના થયા કલર કેરી છપડી આય અલથે હાંજ ચિંજુ બોડ ના પીવહ ઉડણ સંધી ડાંજ હાંસ ઉડર કોદરે પયા લોક બડારણ જાય ગહેલા લોક ન જાણદા હાંસ ન કોતરા ખાય ચાલ ચલ ગઈયા પંખિયા જના વસાય તલ રીદા સર પર્યા પી ચાલસી તકી કબલ અકલ રીદા એટ સરાણી સો પોય સવણ કીડા લડ્યો માસ ઇતણ્યા જુગ બાપરે એકત પયા પાસ રીદા પન્ની કડી સવનમી ટુટી નાગર લજ અજરાઇલ ફરેસતા કહે કર નાઠી અજ રીદા ભન્ની કડી સબનવી ટૂટી નાગર લજ જો સજણ પોય પારથે સે ક્યું આવે અજ રીદા બે નવાજા કુત્યા એ ન ભલી રીત કભી ચલ ના આયા પંજે વખત મસીત ઉઠ ફરીદા ઉજ સાજ સુબે નિવાજ ગુજાર જો સિર સાઈ ના નવે સો સિર કાપો તાર જો સિર સાઈ ના નવે સો સિર કી જે કાંઈ કુન્ને હેઠ જળાઈએ બાલણ સંદે થાય રીદા કિથે તેડે માપે